0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ના કોઈ ગરીબી રોકે ના કોઈ હાલાત રોકે, શિક્ષા તો કિસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: ઠીંડો સ્કૂલ જા આપણે, આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચી કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
0: હોવે જયવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત માં પ્રસારિત.
1: જાગૃતિ બોલ, આપે કારે સોચ્યું હૈ અગર આપ બુંદી રુકી જાયેગા તો હું થાય.
2: નાના અંજલિ બોલ, હું થા ગા.
1: અરે જાગૃતિ બોલ, આપણી જે નદી હૈ એ રુકી જાયેગા, ખેતર બંજર થઈ જાયેગા ને આપણું જીવન જે હૈ એ ભી રુકી જાયેગા.
2: ઓ અંજલિ બોલ, એટલે જ મન કા કહે કે પાણી તો કાન હૈ, પાણી તો કિસ આપણું જીવન હૈ.
1: હોવે જાગૃતિ બોલ, હર બૂંદ મે આપણું જીવન હૈ, આજ ધરતી માતા નું સંબલ હૈ.
2: અંજલી બોલ, આપણે ભાઈ બહેન થકી આપણે અનુરોધ કરા કે મરને ખુલ્લું નહીં રાખવું, બારિશ ને પાણી નો સંગ્રહ કરવું. આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અંબા વાળી પેઢી નું જીવન સફળ થઈ શકા.
1: હવે હવે જાગૃતિ બોલ, આપણે ભાઈ બહેનો ને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતી ને હરી ભરી રાખો. જલ જીવન હૈ આ આપણી પહેચાન હૈ, હર બૂંદ મોલ આપણે જાણો. વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત પ્રસારિત.
3: એવું કહેવાય જયવરી એક બહેરું મજબૂત બને હૈ, તયવરી પૂરો પરિવાર મજબૂત બને હૈ. પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી, આવે હૈ અધિકાર થકી, સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી. જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હૈ. આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત. તો આવો બોલો આજે મળીને આવાજ ઉઠાવો, એટલે હંગ્રી સૂર્ય હંગ્રી બોલી હંગ્રી માં આપણા હકની જમીન માટે ગર્વ થકી ઉભી થઈ શકે. બોલીને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકાત હૈ.
0: વાવર રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત માં પ્રસારિત.

મસૂરી મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની એટલી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત. જવાબદારી હૈ પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. કદમ હૈ બદલાવની શરૂઆત હૈ. રાગુ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત.

0: હસુર અને મુસ્કાન.
1: હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની એટલી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણું ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. પપ્પા પપ્પા, મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
2: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા, તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
1: હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે. શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર. હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
2: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
1: હોવે જઈ વરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
2: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત.

0: ક્રાઇમ પરનું ગીત તો આઈશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સપનું હનીમાન સ્વાગત કરો હું અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બોનું અમે આપને ગીત કે પહેલે વિશે બતાડ્યું હતું કે આજ આપણે વાતચીત કરવા વાળા હો કે ખરીફની બાદ રબીની ફસલની તૈયારી આપણે હેતે કરવી હે ને, કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું હે, તો આના વિશેમાં તો વાતચીત કરવા બદલે આજ આપણે કાર્યક્રમ થકી જોડી રહી માંગીલાલજી. તો સપ્તકી પહેલા આપણે હામરી લણાની વાતે મોરે કરા આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર જી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતી હું વાગડ રેડિયો પરિવાર મેં.
1: જી ધન્યવાદ.
0: સર જૈસા કી આજ આપ હમારે કાર્યક્રમ સે જુડ રહે હૈ ઓર આજ હમારે કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ કે ખરીફ કે બાદ રવિ કી તૈયારી અભી સે હમ કૈસે શરૂ કરે.
1: જી
0: ક્યુંકિ હમ દેખતે હૈ કે જબ સીઝન આયે ઉસ સમય અગર હમ તૈયારી શરૂ કરતે હૈ તો બહોત સી બાર બહોત સી ચીજે હમ ભૂલ જાતે હૈ કે યે કરના થા ઓર યે નહીં કિયા. ઓર અગર હમ પહેલે સે તૈયારી કરતે હૈ તો સમય રહેતે અગર કોઈ ગલતી ભી હો તો ઉસમે હમ સુધાર કર સકતે હૈ. તો આપ સબસે પહેલે હમ યહી બતાઈએ કે ઇસકે લિયે હમે સબસે પહેલે ક્યા કરના હોગા.
1: જી તો આપકા જો વિષય હૈ બહોત અચ્છા હૈ ઓર વર્તમાન મેં ઇસ વિષય પર હમે સોચને એક જરૂરત હૈ સભી કિસાન ભાઈઓ કો. તો દેખીએ રબી કી જો અચ્છી ફસલ કી શરૂઆત હૈ વો બુઆઈ કે દિન સે નહીં હોતી હૈ. ઇસકી તૈયારી હૈ ખરીફ કી ફસલ કે જો અંતિમ ચરણ હોતા હૈ તબ સે શરૂ હો જાતી હૈ, જૈસે સિતંબર મેં અંત તક ઓર અક્ટૂબર મેં શરૂઆત મેં. તો ઇસમે ક્યા હોતા કી ખેત બીજ મિટ્ટી નમી ઉસમેં ફસલ કે અવશેષ સિંચાઈ કી સુવિધાએં ફસલ યોજના ઇન સબ પર જો હૈ રબી કી બુઆઈ સે પહેલે અત્યધિક વ્યવસ્થિત કરના પડતા હૈ ઓર ધ્યાન દિયા જાતા હૈ.
0: જી જી.
1: રબી કી ફસલ મેં ગેહું ચના મસૂર મટર સરસો અલસી ये जो क्षेत्र में हमारे यहाँ होती है तो सामान्य रूप से हमारी जो जलवायु है उनके लिए अनुकूल होती है, इसलिए स्थानीय जलवायु और मिट्टी की सिंचाई की सुविधा पिछली फसल और जो किसान के उद्देश्य हैं उनको ध्यान में रखकर चयन करना चाहिए.
0: बिल्कुल.
1: तो ये बहुत जरूरी है कि हम जब खरीफ के अंतिम चरण में है तो हमें देख लेना चाहिए कि हमारे खेत की क्या स्थिति है, नमी कितनी है, उसमें क्या जरूरत है कि जैसे खाद डालना है आपको या उसकी जैसे आपने खरीफ की कटाई कर दी तो उसके बाद में फिर उसकी जुताई करना होता है.
0: बिल्कुल.
1: तो

કહેવાય જયવીરે એક બૈરું મજબૂત બને હે તૈવીરે પૂરો પરિવાર મજબૂત બને હે પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી આવે હે અધિકાર થકી સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનામાં પહેલું પગથિયું હે એને મને હે આત્મવિશ્વાસ રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત તો આવો બોલો આજે મળીને આવાજ ઉઠાવો એટલે હંગરી સૂર્ય હંગરી બોની હંગરી માં આપણા હકની જમીન માટે ગર્વ થકી ઉભી થઈ શકે બોલોને અધિકાર કેમ કે અધિકાર જ અસલી તાકાત હે વાવર રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: હસુર અને મુસ્કાન.
1: હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હિતની જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણું ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. થારી મે પાસે લાવો જૂનું હવાર, સેહત બનેગા એકદમ શાનદાર. બાજરા, જ્વાર, રાગી ને મક્કા, તાકાત ભી ભરપૂર ને પોષણ ભી પક્કું. બાર તેનું ખવાનું છોડો, દેશી અનાજ તકી નાતું જોડો. મોટું અનાજ અપનાવંગા, શરીર ને સ્વસ્થ રાખંગા. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત. સેહત ની રાજ હું હે બોન, અસલ આદત ને સહી ખુરાક હે બોન. જિંદગી પરબાત ની શરૂઆત પાણી થકી કરું. થોડું સો વ્યાયામ ને તાત્કાળી ની જીવન જીવન. ફળ સબ્જી રોજે ખા, બીમારી ને દૂર ભગાવો. જંક ફૂડ તકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે સેહત હે અસલી ધન આપણું, આ જીવન નો સહારો હે. આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા. હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમ કે આ છે સેહત નું અસલી રાજ. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત પ્રસારિત.

0: પ્રકારે વિચાર કર્યો હોય કે જયા પેરની છાંયા માં આપણે રહો, જ્યાં આપણને કેટલી શાંતિ મળે હે, જય હવા મેં આપણે હા લહો, એ ભી આપણા થકી કઈ આશ લાગે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા, પ્રકૃતિ આપણી જરૂરત નથી બાકી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાવંગા, મેં આપણી ધરતીને જીવન દાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આ જમાના કદમ હે, એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગુ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે. શિક્ષા તો કિસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: ઠિંડો સ્કૂલ જા આપણે, આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે સ્તુ દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.